0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस।
1: समय थवा जई रह्यो छे पूणा बे।
2: મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

ગુજરાતી ગીતોના સફરમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના. જ્યાં ક્યાંથી પણ જોડાયા છો, બસ આશા કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો. સોમવારનો દિવસ છે, 10 તારીખ છે, ઓગસ્ટનો મહિનો 2026નું વર્ષ અને વિક્રમ સંવત. આપણે કહીએ કે અત્યારે અષાઢ વદ 12 આજની તિથિ પડી રહી છે. સો આપ સૌ કોઈ મજામાં હશો, બસ એ જ આશા રાખતા આજના આપણા કાર્યક્રમની સાથે જોડાનાર અમારા બધા જ શ્રોતા મિત્રો, બસ ચાલો જોડાઈ જઈએ અને મજા માણીએ આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની, જ્યાં આવી પહોંચી છે રત્ના આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે અત્યારથી લઈને બપોરના 2:45 વાગ્યા સુધી.

ગુજરાતી ગીતો એટલે કે આપણે કહીએ ને કે મનભાવક ગીતો, મનને ખુશ કરી દે એવા ગીતો. અને આપ સૌ કોઈ માટે આજના આપણા કાર્યક્રમની સાથે ખૂબ જ સરસ ગીતો. કૃષ્ણ ભજનની સાથે કરીશું એક મધુર શરૂઆત. જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પહેલું ગીત, અને તે સાથે જ બસ એ જ કહેશું કે આપણે આપણે કહીએ ને કે ભાગ્યને બીજી પેઢી નથી હોતી અને પુરુષાર્થને આખો વંશ હોય છે. માટે ભાગ્ય ઉપર આપણે વધારે ન નિર્ભર રહીએ, પુરુષાર્થ કરીએ, હાર્ડવર્ક કરીએ, અને હાર્ડવર્કની સાથે જ આપણા જીવનને આપણે બદલી શકવાની શક્તિ જે છે એ આપણામાં આપોઆપ ઉત્પન્ન થવા લાગે છે. તો ચાલો ઈશ્વરનું નામ લેતા કરીએ આજના આપણા કાર્યક્રમની મધુર શરૂઆત.

બદલતા લોકો, બદલાતા સંબંધો અને બદલાતી ઋતુ આ ત્રણેય દેખાતા નથી, પણ મહેસૂસ ચોક્કસ થઈ જાય છે. અને અત્યારે કહીએ ને કે વાતાવરણ પરિવર્તિત થઈ રહ્યો છે, તે પણ આપણને મહેસૂસ તો થઈ રહ્યું છે, ભલે ધીમે ધીમે. અને આ ધીમે ધીમે વાતાવરણ જ્યારે પરિવર્તિત થાય છે, તેનો સીધો અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. શરદી ઉધરસ થવી, તાવ આવવો, શરીરમાં દુખાવો રહેવો, સાંધાનો દુખાવો રહેવો, આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. માટે કહેવાય છે કે તમે છે ને પોતાનું ધ્યાન ચોક્કસ રાખો અને એ સાથે જ પૌષ્ટિક આહાર લો. આપણે કહીએ કે આજકાલ તો આપણે દાદી નાનીના નુસ્ખાઓના કેટલા બધા વિડીયોઝ, કેટલી બધી રીલ્સ આપણે જોઈએ જ છીએ. ઇન્ટરનેટ ઉપર તો કેટલી બધી માહિતી આપણને મળી જ જતી હોય છે, પણ તે સાથે ઘણા લોકો ખાલી ફક્ત માહિતી જોવામાં સમય વ્યર્થ કરે છે, પણ તેને જીવનમાં ઉતારવામાં બહુ ઓછા લોકો સમય ફાળવે છે. સો ગાઈઝ, ધીમો વરસાદ કમિંગ અપ. ફરી એકવાર જિગરદાન ગઢવી અને ઐશ્વર્ય મજુમદારના સ્વરમાં મુકાયેલું આ રોમેન્ટિક ગીત.

વરસાદી ગીતો, વરસાદી વાતાવરણને એન્જોય કરતા છેલ્લું ગીત સિદ્ધાર્થ અમિત ભવસારના વોઇસમાં મુકાયું મારું મન તારું થયું. અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું જલ્દી. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો, રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.